ઉચ્ચારે પાસે પાળ માર્યા મોડો ના થયા બૈચારે પાસે પાળ માર્યા મોડો